મોદી બધા સારા સુરાં છે કાર્યવાહી કે મુલ્ક જે દહેશત ખિલાફ પોલિસી મેં એક માઇલસ્ટોન કરે કોઠ્યો આહે પાર્ટી મંગન જે વજીર ડોક્ટર એસ જયશંકર એ કેનેડા જે પાર્ટી વજીર ભારત કેનેડા લાગાપન કે ઊંચી સમત તે વઠી વણ લાય બસ બસો કહેવા એ ગાલિયું રાજ્યમાં જનરલ એસેમ્બલી જે સાઇડલાઇન સે કહી હોય अफगानिस्तान के इंसानी इमदाद देने के हिस्से तौर नई दिल्ली काबुल ना सेहत सप्लाईज मेडिकल सप्लाईज मोकलू हैं एशियन गेम्स में भारत औरतन के लॉन्ग जम्प मेन्स के हाई जम्प ए मिनी स्क्वैश सिंगल्स में चाइनीज जा बिला खटे हैं और डेकेथलॉन औरतन के स्टेपल चेस ए 200 मीटर के वाकिन में कांसे जा बिला खटे हैं।